ખેતીવાડી કાર્યક્રમ સુણીને સગળા કિસાન ભાયાને બાયાને ઓર નેના નેના ટાબરાને આપણે રાખીશ ભૈરા ઘણા હેતુ કોડુ રામ રામ ભાયા. આજ 5 જૂન યાની કે આજ કઈ હૈ વિશ્વ પર્યાવરણ દિવસ હૈ. બીડીબી આપ સબ આને ઘણી ઘણી શુભકામના ભાયા. અબાર ચોપાળ કન આયા જણે તો દેખો કે તેજ તાવડો પડે ઉપર. અબાર દેખા કે આપણા 4-5 દિના શું કે કણી આંધી આવે, કણી ઓળા પડે, કણી તેજ વરસાદ આવે, ઓર કણી દિન મેં કણી આધી રાત કા કણી સુબે 4-5 બજ્યા તો ઠંડક કર દેવે, પણ પાછી દિનભર મેં જીકો ઉમસ હો જાવે. ઓર આજ આપણા જીકો વિશ્વ પર્યાવરણ દિવસ મનાવા એ દિવસ કે માતે હૈ જીકો આપણા કી એક જિમ્મેદારી હૈ. ઓર આપણા કિસાન ભાઈ બહેન સબ હા, તો આપણા કો કિસાન જીતો તો કોઈ પર્યાવરણ ને સુરક્ષિત રાખે કોની, પણ આપણા હૈ જીકો કે ધરતી માતા રી રક્ષા કરા ઓર પર્યાવરણ ને આપણા હી સુરક્ષિત રાખા ઓર આપણને હી આપણા કી જીકી ધરતી એ બી ને સાફ રાખણો પડી. સૌ પહેલી આપણને હૈ જીકો ઈ માતે સૌ પહેલી પેડ લગાણો ચાહીજે, યાની કે વૃક્ષારોપણ. વૃક્ષારોપણ કો અર્થ હૈ પેડ ને લગા.

0: બીજ મહેંગો વેરો
1: તો
0: પછી બીજ તો ઉપચારિત એવડું રેવે આપણને હેજીકો ખાલી ભાવણું રેવે
2: બીજ ઉપચારિત રહેવાય
0: તો પછી આપણ પાણ તેજીકો કી ટાઈમ કરા ફાયદો જ્યાદા રહેવે સુબહ કી ટાઈમ રહેવે
2: પાણ તો શામ કા કરા મેં સુબહ કી ટાઈમ બિલકુલ કોન ભરા નાઈટ મેં કરા જ્યાદા
0: અચ્છા જીકો પૂરી રાત હે જીકો
2: રાત ભી ઠંડી રહેવે ગરમી મેં થોડો પાણી જ્યાદા દેણો પડે જી રાત માં કરા દિન માં કરા ભી કોન
0: હા અબાર જ્યાં અબ કાલે ભી આંધી આઈ પરસું આંધી આઈ રે તીન ચાર દિનો આંધી બરસાત આ રહી તો ઈર માઇને ભી પછે પાણત કરા કે કોન કરા
2: નહીં ઈ ટાઈમ પાણત કોન કરા પછે
0: પછે બરસાત કે પાણી હું તો છોકો તો લા ભેગો આ જાવે
2: બરસાત કે પાણી હોય તો જ્યાદા લેકિન ઘાસ ફૂસ જ્યાદા હોય જાવે
0: અચ્છા દૂસરી ઘાસ
2: હોય જ્યાદા હોય દૂસરી ઘાસ ચોમાસ વાળી ઘાસ જ્યાદા હોય મકડો જ્યાદા ઉગ જાવે મકડો જ્યાદા હોય પછી બહુ ફેલ જાવે ઓર જે બરસાત જ્યાદા હોગી સાત આઠ દિન કન્ટિન્યુ બરસાત હોય રહી ઝડી લાગે બરસાત બહુ જ્યાદા હોય પછી બહુ કંટ્રોલ માં કોણ રહેવાય
0: અચ્છા પછી દોરો જાવે
2: રિઝકા કે ઉપર બહુ છા જાવે
0: જણ પછી એ છોટા રે જાવ રિઝકો અર બે બચ જાવ દૂજો
2: હા રિઝકા છોટા રે જાવ બહુ જ્યાદા બઢ જાવે એક દો દિન વરસાદ હોય પાછો મોસમ ખુલ જાવ ના જણ કાઈ કે પાછો બસ સફાઈ ભી કરલા મે ભી
0: હા જ્યાં ના બાર દેખો ચાર પાંચ દિન નો દિન મે તો સાફ અર આધી રાત હોય અર સુબે બેગી હોય છાંટા રાંધી અર વરસાદ રા જાવે ઓર જ્યાં આપ બતાયો કે ભાઈ એક માઈને જીકો ખાદ ગોબર ખાદ તો આપા કઈ ડાવ ડાંડા રાખા
2: આપા કોને આપા ગૌશાળા લેવા યા તો ગાય હે આપા ને ગાય કે આપા તો ડલ્લા લેકિન બાત હોય તે સજે ભી કોને
0: ના હા નહીં બાત તો બાત સહી હા આપા ને ગાય કે કિસી
2: આપા ને એક તો નાગોરી નસલ કી હે ઓર એક ગીર નસલ કી હે
0: ગીર નસલ કી હે તો એ દોનું દૂધ હે બાર
2: હા નાગોરી નસલ વાળી દૂધ દારૂ હે
0: અચ્છા બા ગીર વાળી
2: ગીર વાળી તો બાર હવે પાછી ભાઈ
0: બા અચ્છા તો આ નાગોરી નસલ વાળી હે જી કે પછે કિતા દેવે દૂધ એક ટાઈમ કિતો દૂધ
2: એક ટાઈમ હોય 4 લિટર દૂધ દેવે સા
0: 4 લિટર જણે ગરીબ વપરાવો કે કોઈ બેચો ભી હો
2: નહીં ગરીબ વપરાવો ભી રતો
0: એ પછી આ ગીર હે જી કે આપણે કિતી આણે
2: ગીર હા તો આલે એક વાર ભી હે પહેલી વાર ભી હે દૂસરી વાર અબકી વાર
0: દૂસરી વાર ભી હે તો આ પછી કિતો દૂધ દેવતી ગીર ને
2: 7 લિટર દૂધ દેવસી સા
0: 7 લિટર ઓર દો ટાઈમ કો 14 જણે પછી આપણે દેવણો પડે ડેરી માં દેવો કે પછી ઘરે આ જાવ લેવું
2: નહીં ઘરે આદમી આ જાવ પણ પરિવાર માં દેતા ભાઈ લોક જાવ લે જાવ પતિ જા લે જાવ
0: હા હા ઘરે લે જાવ ડેરી એરી માં દેવણ કી જરૂરત તો ધ્યાન હવે આ ગિરાળી હે કે આ કિતા ટાઈમ મે બ્યા જાય
2: આ 5 મહિનો વાપસ જાય સા
0: આ 5
2: મહિના કે હા 4 મહિના કે આપણો એ 5 5.5 મહિના બે જાય
0: ઓર આ આપણી નાગોરી નસલ વાળી ઇન બ્યાયન કે તો ટાઈમ હોય
2: ઇન બ્યાયને તો કે 7 મહિના 7 મહિના હો જાય ઓર હાલા દૂધ દે રહી બરાબર પિતો કો પિતો દૂધ દે
0: પિતો કો પિતો દેવી તો પછી હુવાડ મે કાઈ કાઈ દેવો
2: હા હુવાડ મે મે તો બાજરી માં તો જોર જતા રહેવા આપણો બાજરી ઓર ક્યાં તો સવાડ માં તો ગુડ રજવાણ બે તો પેલી દેતા બરાબર ભાંટા માં બાજરી જતા રાખા દેશી બાજરી
0: દેશી બાજરી ઘર કી ઓલા આપાંગે બાડી કી
2: હા બાજરી ઘર કી આપણે બાજરી ને ટ્યુબવેલ કોણ બહુ બાજરી બરસાત કા પાણી ભાવા
0: અચ્છા
2: પહેલી વાર 5 વીઘા મેં 10 ક્વિન્ટલ બાજરી હોય જે કી બાજરી બેચા કો નહીં ઘરે રાખા ઓર ગાય ને દેતા ઓર મેં ખુદ જીમલા
0: બંસી જી એક ઓર પૂછું કે ભાઈ આપ બતાયો કે ભાઈ આપાંગે ગાય હે તો પછી ગોબર હે જીકો ખાલી ઢીગડો કરો કે કોઈ કમ્પોસ્ટ ધ્યાન બનાવ્યો આપાંગે
2: ખાટો
0: ગરમી કી ગેરી જુતાઈ આપણે કર્યોડી ઈર બે ખાત નીકળી ઈર હળર કાઢ્યોડા તો હવે કિતાક દિના ને આપણે ભાઈ દેવો ઓર આપણે
2: પ્રી માનસૂન કી વરસાદ ને માનસૂન કી વરસાદ આજે આપણે 20 જૂન કે આસપાસ કે 15 જૂન તો બેઠા માં કામ હોય કર
0: દે બંસી જી એક ઓરો પૂછું કે ધ્યાન બાર આ બતાયો કે ભાઈ ગેરો માનસૂન 20 જૂન કે આસપાસ આ જાય જણા પા ભાવ તો હવે અબ કી કે આપા કાઈ ભાવ
2: અબ કી લારલીવાર જીકા ખેતા મે બાજર હો કે ખેતા મે કી ગવાર બાદ દેવા હા
0: હા
2: ઓર ફસલ ચક્ર અપનાવા
0: અચ્છા
2: જીકા ખેત મે જવાર હે બી મૂંગ બાદ દેવા
0: બહુ બઢિયા બાત બતાવી બંસી જી કે ભાઈ આપાં કે જીકો ફસલ ચક્ર કઈ ફાયદો હોય
2: ફસલ ચક્ર ફસલ અચ્છી હોય જમીન કી ઉર્વરતા હે જીકી બણોડી રહેવે જમીન નહીં જ પુરાણી કહેવત હે બડેરા કહેવત કે ભાઈ જટા બાજરી બહુ બટ ગવાર કી ફસલ બાદણી ગવાર કી પન મે ઉજાવ જમીન કે નહીં ઉજાવ
0: હા સહી બાત હે ધ્યાન આપ બતાયો કે ભાઈ આપા આ ભાવ આ 4-4 ભાવ આ તો ઈ 4-4 ભાઈ હું દેખો કે આ બતાયો કે ભાઈ જમીન ઉપજાઉ ભી હો જાવે પણ આપાં કે તારું મેર પટ્યાર ક્યાં લગાઈ કોઈ ઢાવ ડાંડા કો નુકસાન કઈ હતી ને
2: ટ્યુબવેલ વગેરે હે જમ પુરાણે ટાઈમ મે રોજડા નુકસાન જ્યાદા કરતા
0: અચ્છા
2: અબે તો રોજ કમ ભી ઉગા બે રોજ જ્યાદા હજન ચારો મેર તાર મંદિર જાળી કરવા દી
0: પૂરી और पट्टियां भी करियोड़ी है।
2: पट्टियां भी करवी, यहाँ तो गायां भी तो आवी है, गायां भी है गौशाला, लेकिन गायां भी आवे और रोजड़ा भी।

0: તો અબાર જ્યાં ટ્યુબવેલ પેલી મીઠો પાણી ઓજણવા ગેરો જતો રબે હે જીકો આ પા ખાલી રીજગો જ ભાવ હા
1: પાણી તો હે લેકિન પાણી થોડો સર જેલી ગો પાણી તો ખૂબ હે લેકિન ભાઈ ઇતી ચેન્જી કોની માંગ ભાઈ ભાઈ આ કે સબ કે અલગ અલગ હિસ્સેદારી હોતી જણવા કે ખાલી બસ આ દાળ ભાવે આ કે લોક ટ્યુબવેલ અલગ ભાવે
0: હમ પેલી સબ્જી વગેરે ભી ભાવ તા કે જણે
1: હા સબ્જી ભી ભાવ તા પેલી સબ્જી માં એક બેંગણ જ્યાદા હતો એક હરો પ્યાજ હે ના
0: પાણી મેં તો બતાવે ભાઈ ઘઉં અરે આપણે રીતગો હે જીકો મિટ્ટી માં તો સબ ફસલ છોકી માને
1: મિટ્ટી માં સબ ફસલ
0: એક ઓર બાત પૂછું બંસી જી કે જીકો આપણે કાર્યક્રમ સુણે કિસાન ભાઈ બેન બેન તે કઈ સંદેશ દેણી ચાહો કે આપા આ ચીજ કરા તો આપણે ફાયદો હોય
1: રાસાયણિક ખાદ હે બિલકુલ કમ યુઝ માં કરો ઓર દેશી ખાદ કો ઉપયોગ સૌ જ્યાદા કરો સબસે જ્યાદા દેશી ખાદ ગોબર કી ખાદ ઓર બાકી ગાય કે ગોબર કી ખાદ જ્યાદા ઉપયોગ માં કરો ઓર ખાદ ને ભી હે જીકો અગર કમ્પોસ્ટ બના સકો તો બહુ હી બઢિયા હૈ અગર કમ્પોસ્ટ બનાર કામ લો યા લિક્વિડ ખાદ મે કામ લો કઈ લોગ વગેરા ગોબર કી ખાદ કો
0: વર્મી વોશ બનાવે હા
1: વો ભી બહુ અચ્છો હૈ જીરો ભી રિઝલ્ટ પરિણામ બહુ અચ્છો હૈ વો જ્યાદા જ્યાદા કામ લો તાકી ધરતી કાઈ હૈ કે આપણ બંજર બન્યો ઓર ઉર્વરતા બનોડી દેજે
0: આપ કુલ મિલાર કેણી ચાહો કે આપાંગ બડે રાજી કા જેવી ખેતી કરતા બા આપાને કરની થઈ જાય
1: બિલકુલ જેવી ખેતી કરની થઈ
0: જાય વાસ આવા બંસી જી થે માંગુ ઇતી છોકી તાવડી કરી થાંકો ઘણો માનુ ધન્યવાદ રામ રામ સર
1: રામ રામ સર
2: બંસીજી તો બડી ઠાવી ઠાવી વાત કરી ઓર બતાવ્યો ભી હોય કે આપણને હે જીકો કે પેસ્ટિસાઇડ યાની કે રસાયણ કો હે જીકો કમ ઉપયોગ કરનો થઈ જાય ક્યોંકી દેખો ભાઈ અબાર દેખા જટઈ હે જીકો કે હાર્ટ અટેક કી બીમારી હૈ સ્કિન કી બીમારી હૈ બીપી કી બીમારી હૈ એ સબ ક્યુ હુએ આપણે જીકો અંધાધૂંધ ખેતા મેં ફસલામાં તેર છિડકાવ કરા બસ સબ ઘૂમ ફીર કી કન આવે આપણ કા નહીં આવે તો ઈર વાસ્તે આપણને હે જીકો કે આપણ કા જીકા બડેરા ખેતી કરતા બહુ આપણને ખેતી કરની છે જે કણી કણી આપણે દેખા ના કે ભાઈ કોઈ સબ્જી બનાવવા તો કે કેટલી હવાદ હોય બા હવાદ ક્યાં હોય કેમકે બા હે જીકી દેશી હોય ઓર દેશી ચીજ કો તો મજો હી અલગ હોય ઓર હવે દેખો કે આપા વાતચીત તો ઓર ભી કરા કિસાન ભાઈ ઉડીક રાખે કે ભાઈ રાકેશભાઈ આયા હૈ રાજ કઈ લાયા હૈ તો થાંગ વાસ્તે લે રહ્યો હું લોક બજાય